0: મોટા આટા, એક ગ્લાસ દૂધ, આધા કટોરી ચીની, પાંચ ઇલાયચી, ડેઢ પંદરા કે કરીબ બાદામ, આપ ઇસકો ઘટા બઢા સકતે ઉસી તરહ કાજુ લેના હૈ, એક સર્વિંગ સ્પૂન કિશમિશ ઓર એક કટોરી દેસી ઘી બનાના હૈ. ચાવલ કી પિન્ની કે લિયે આપ ચાવલ કે આટે કો કોરા ભૂન લે, જિસસે ઉસકી નમી નિકલ જાય, યાની થોડા મોઇશ્ચર ઉસકા બહાર નિકલ જાય. અબ ઉસમે આધા ઘી જિતના આપને લિયા હૈ ના નાપ કા, ઉસસે આધા ઘી ડાલે, પાંચ મિનટ તક ઉસકો ભૂનના હૈ, ફિર એક ગ્લાસ જો દૂધ લિયા હૈ ઇસ આટે મે મિક્સ કરના હૈ ધીરે ધીરે. અબ પહેલે તો થોડા સા ધીરે ઓર ઉસકે બાદ ફટાફટ ફટાફટ ચલાઈએગા તાકી વો દૂધ ઉસમે એબ્ઝોર્બ હોને લગ જાયેગા ઓર ઇસમે માવે કા સ્વાદ આ જાયેગા ઓર ઇસી સમય ચીની ડાલે ઓર અચ્છે સે મિક્સ કરકે ધીરે ધીરે ચીની મેલ્ટ હોને લગને લગે તબ તક આપ ઉસકો ચલાઈએ. અબ ઇસકે બાદ આપકો પાસ જો પાઉડર હૈ આપ વો પાઉડર આપ ઇસમે ડાલ સકતે હૈ ઓર ફિર આધા ઘી જો બચા હૈ વો ઉસમે આપ ડાલીએ ઓર ફિર સે ઇસમે જો ભૂને હુએ બદામ હૈ કાજુ હૈ જો આપને ભૂન કે રખે હુએ હૈ વો ચાહે તો ભૂન લીજીએ ના ચાહે તો આપ થોડા દરદરા પીસ કે ભી ઉસકો ડાલ સકતે હૈ ઓર કાજુ કિશમિશ કો અલગ સે ઘી મે ઉસકો થોડા સા ભૂન લીજીએ વો ડાલ લીજીએ ફિર ઇલાયચી કો ચીની ડાલ કર મિક્સી જાર મે પીસ લે ઓર યે પીસી હુઈ ઇલાયચી ભી ઇસમે ડાલ દીજીએ ઓર ફિર છિલકે સહિત इसको आप मतलब पीस लीजिए अलग से तो खूब अच्छे से ये इलायची पाउडर बन जाती है. इसके बाद अब इसमें कटे हुए ड्राई फ्रूट्स जो आपने भून रखे हैं उसको डाल करके अच्छे से मिक्स कर दीजिए. ठंडा होने पर लड्डू इसके बांध लीजिए. आप देखिए कि चावल की जो चावल के आटे की पिन्नी है ये बनकर तैयार हो गई है.
1: बहुत ही बढ़िया लगती होंगी. और
0: हाँ बिल्कुल
1: जी बिल्कुल. और अब एक हम छोटा सा एक ले लेते हैं.
0: चलिए
1: तो अब मैं बताते हैं कि चावल का दूधा इसमें बताते हैं कि बहुत ही अच्छा बनता है जिसमें टमाटर की चटनी या दही के साथ खाया जाता है. ये सादा भी बनता है और हरी लहसुन के पत्ते, हरी धनिया के पत्ते, प्याज के पत्ते, टमाटर, आलू बारीक कटे हुए मिलाकर नमक मिर्च डालकर गूंद लेते हैं और हाथ से थपथपाकर तवे पर सेकते हैं. चाहे तो बेलकर भी बना सकते हैं और बहुत अच्छा लगता है खाने में.
0: चलिए तो हम इसको भी खाकर देखेंगे, बनाकर देखेंगे, लेकिन अभी तो सुन लेते हैं ये.